0: ལུལ་ལ་ દેવાતાં સેમ་ལ་ ગનાંશુંના દેશી દેશી થોપરંદેના દેથાંલ་ ຈ્વંગુ
1: દેથાંગુના સેຊ્વેຈિપાંલાં માનોઆસીગુ સેຊ્વેຈિલંગદોર માહિના ງາຊ્વેલિંຊિ સ્વંતાં